0: है कि 24 घंटे के भीतर कहीं से कम में ला के दिखाएं तो ये रिफंड या डिफरेंस वापस कर देंगे। तो दुबई के लिए तैयार, यू डू द पैकिंग, दिल डू द प्लानिंग। कॉल साउथ हॉल ट्रेवल ऑन 020-8574-8410। दैट्स 8574-8410।
1: साउथ हॉल ट्रेवल, ऑटो प्रोटेक्टेड।
2: नमस्कार, मार्च 2027 માં મહારાજા ટૂર્સ સાથે માણો જાપાનનું અદ્ભુત ચેરી બ્લોસમ સીઝન। આવો અને જુઓ જાપાનનું સુંદર ચેરી બ્લોસમ, શ્રેષ્ઠ સાઇટ સીન, સ્વાદિષ્ટ ઇન્ડિયન જમવાનું અને ઘણા બધા યાદગાર અનુભવો, માત્ર 4499 પાઉન્ડ્સ પર પર્સન, જેમાં ફ્લાઇટ્સ, એકોમોડેશન અને એક્સકર્ઝન્સ બધાનો સમાવેશ છે। સીટ્સ લિમિટેડ છે, એટલે આજે જ તમારું બુકિંગ કરો। વિઝિટ maharajatours.co.uk ઓર કોલ 07956154846।
3: We're finally going home for the wedding.
4: I know. I can't wait to see everyone. The whole family will be there.
3: Flights booked, outfits packed. But what about our phones? We'll need them for directions, WhatsApp, photos, and keeping everyone updated.
4: That's why I'm using Simzy. Data in 220 plus destinations with 4G and 5G where available.
3: And we keep our number for WhatsApp and bank OTPs?
4: Exactly. Flat rate, no bill shock, and ready in just 3 minutes.
3: Perfect. Now, where's my wedding outfit?
5: Save an extra 10% with code ROMFREE10. Simzy, powered by Leica Mobile. Check if your phone works at simzy.com. Terms apply.
6: માં કૃપા ફાઉન્ડેશન યુકે તરફથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ઓપન ઇન્વિટેશન 29 સપ્ટેમ્બર થી 5 ઓક્ટોબર સુધી રોજ બપોરે 3 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી। કથા વાચન કરશે પૂજ્ય શ્રી જિગ્નેશ દાદા। વેન્યુ 10 સ્ટોનફિલ્ડ વે, ફર્સ્ટ ફ્લોર, યુનિટ 2, સાઉથ રાઇસ્લિપ, HA40JS। રોજ કથા પછી મહાપ્રસાદ, પોથી યાત્રા, કપિલ નારાયણ કથા, કૃષ્ણ જન્મ, ગોવર્ધન લીલા, રૂકમિણી વિવાહ અને પૂર્ણાહુતિ હવન જેવા પવિત્ર પ્રસંગોમાં જરૂર જોડાઓ। વધુ માહિતી માટે કોન્ટેક્ટ કરો 0777-2287-509।
7: Dubai is an opportunity, so now be a part of it. Create wealth with a small investment every month. Danube Properties Dubai has something for everyone with its ambitious 11-11 initiative, aiming to complete 11 landmark projects in just 11 months. Featuring views, oases, oceans, elites, fashions and sports, there's an opportunity waiting for you. So why wait? Be part of Dubai's growth story. Call the Danube Properties Dubai London office today on 0203-963-5757 to arrange your meeting।
8: खाखरा क्रंच, भाकरी मंच, चिक्की स्वीट, पापड़ बीट, पिकल्स हीट, ये है जयमिन फूड्स का वाइब चेक।
9: एड देसी तड़का टू योर रूटीन विद जयमिन फूड के वैरायटी ऑफ स्नैक्स, खाखरा, नमकीन, पापड़, पिकल्स, चिक्की, पॉट मील्स एंड मच मोर।
8: जयमिन फूड्स देसी क्रेविंग्स, अवेलेबल एट नियरेस्ट एथनिक ग्रोसरी स्टोर्स।
10: द साइकिल ऑफ लव From executive producer Priyanka Chopra Jonas comes an epic true life adventure.
11: I left behind everything I knew.
10: The story of a man from Delhi who cycled 6,000 miles for love. Critics are calling it extraordinary, heartfelt and unforgettable.
11: If we don't love ourselves, love cannot reach to others.
10: The Cycle of Love. In cinemas now. Book today at thecycleoflovefilm.com.
12: One day to go. Hey Gorgeous, Byron Hall Harrow, supported by Leica Radio Network.
13: Manoranjan with Ravi Sharma.
0: और ये था आज का मनोरंजन प्रोग्राम। मेरे भाइयों, वीकेंड नज़दीक है, आपके लिए एक सुहाने और बड़े खूबसूरत वीकेंड की कामना करते हुए आपका ये दोस्त रवि शर्मा अब आपसे इजाज़त चाहेगा। राधाष्टमी की बहुत सारी शुभकामनाएं और भाई ये दुआएं कि हमारा आपका संबंध भी उस प्यार की तरह अमर रहे जो राधा और कृष्ण के बीच है, कि जो मिलते नहीं हैं लेकिन साथ चलते हैं।